એવું ચૂગે સાંગા લાગે રામદેવ કપૂર ગી થિરચી લલ્લા નંગ યંપો થે ગરજપઈ પ્રોગ્રામ ખ્યા ખોમ ગતે ગીસ તંજન આંગમોરો ઇજાજત તની જુલે નમસ્તે.